0: IKEA presents
1: Bahadur Henry.
2: එංහා 440 නුවේ කිලෝහර්ට්ස් මීඩියම් වේව් අඩි 90 මෙගාහර්ට්ස් FM බෑන්ඩ්
3: දිවෙහි රාජ්‍යයේ අඩු
2: ෆයිපේ ප්‍රෙසෙන්ට්ස් බෙස්ට් රේඩියෝ ප්‍රෙසෙන්ටර් කොම්පිටිෂන්
4: ખબર ක્યુ મરિયમ ઇમશા
3: સહયોનન રસમંગ એમેરિકાન ઇસવે ઈરાના દેકોલા ફિશ કૈરુ ગાનુની હંગુરા મેગ
4: મરિયમ શિયાના સિયુત
5: દિવરાજન યુએઈ કે સરકારા રાયતુન નાયક ફુરી હમે સાબિત વેતિ બિકમા હારજીવુત
4: એહસાન અબ્દુલ્લા
6: એશિયા મીડિયા સમિટ રાજ્ય ગા બે મટકા મિહાર વમંદણી એમએફઓ ગે તૈયારી તકમા પબ્લિક સર્વિસ મીડિયા
4: મરિયમ સાની
7: દુનિયાં અણનમંદા હલુવી બદલાયકુ ઇજસિમા ઈરાક્કા તેરકમ ગે નિઝામ વરુગદ કુરુમા એ નિઝામ તોગે દેમહે
4: મોહમ્મદ નાઝી
8: મેદુઈરમતિ મિહાર કુરમુંદા હંગુરામેયા ગુલીગેં દુનિયાગે બાઝારુગા ગસકાના ગા ગુતંગ અનિકાવેસ
4: આમરત નૈશા
9: તિવેહી દૌલત ખિદમે કુરમગે ઇનામગે ગોતુગા રાઈસુલ જમહુરિયા દેવાની અડ્ડનેકા શરફકે બેજ
4: હુસૈન રશીદ
10: રાઈસુલ જમહુરિયા દે હાસ સ્કોલરશિપ ગા ગેન્નવે એમમે બોડ બદલકી તાવલીમ હાસિલ કરુગ
4: મરિયમ શહામા
3: દેહાસ નવારવણા હરફા મેદુ કંડાલાફાવા એ લેવલ એડેક્સેલ મેજો નિમતિહાન મિહારુ ફિશિગેં અલુન રાજ્યગા
4: મોહમ્મદ આઈહમ
11: બાઈન લક્વામી ટીટી દારાગે એમજીએમએસ મશો માય જેન્ડા માય સ્ટ્રેન્થ તકી અંહેં કોચિંગ
4: નફા નસીમ
12: નોસ્વરિના બદલ કુરવા બીએમએલ ગે સીઈઓ મોહમ્મદ શરીફ ફિદાળુવી મિ ફિયવળુ તંગ અળુવન નિમવા
4: હવ્વા શીન
13: મજીદિયા સ્કૂલ ગે સત્તવી બિના અન્ના આહાર હુળુમકી અમાઝે કમ તવલીમ
4: મરિયમ અલી
14: એટેન્શન ડેફિસિટ હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર નુવતા એડીએસડી હુના કુદિન બેનુ
4: અદી આયશત અલીશા
15: બાતળુગા ઓન હણીફર સરહદુ મિ આહારુગે મંતારે
4: મિંગ કોમે બાવરીય કોસ વોટ કરે બેની પીએસએમ યા મેદે રુકમ એમમે મકબૂલ બાવરીયા અવહ વોટ દેવા વોટ દે બેની અંગાર ધોગે હેંદુનુ નુવે ઇચ્છા
2: ફહીપે પ્રેઝન્ટ્સ
16: બેસ્ટ રેડિયો પ્રેઝન્ટર કોમ્પિટિશન
3: બેસ્ટ રેડિયો પ્રેઝન્ટર કોમ્પિટિશન
4: मैं मुबारक तुम्हें कॉस्पोंसर की होलसेल पॉइंट
3: राज्य के कोमे हिसाबे के होरी के बस एवज आगे देखो मकानोला पीएसएम के चैनल तक फोन उंगाड़ो हाला बलाल म फंसे हैं गोते
4: पीएसएम ए आ
8: दिवे राज्य के आड़ा दीनु के आड़ो आदि दिवे ही एफएम बस आड़ो हाल वे ने
3: टीवीएम यस टीवी आदि पीएसएम न्यूज़ बलाल में
4: पीएसएम ए आ
8: iOS adi Android phone takun download kurevene
3: PSMA
8: avaha phone download kurappa